ગામી બયસ પણ પ્રોગ્રામ બોઝાન પ્રોગ્રામિક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક ઈશા આકાશવાણી શ્રીનગર.